નામ દી ભક્તિ જે મન વસે હર સુખનું ઓ દૂર કરે. તુસી સર્વન કર રહ્યો ભક્તિ સંગીત દા પ્રોગ્રામ આરાધના.